રામ રામ સા ખમ્મા ગણી, રામ રામ સા મારી મારવાડ રી સુગંધી માટીને, ઓ રામ રામ સા મારી સગલી પ્યારી પ્યારી લાડલી બહેનાને, ભાભિયાને ઓર શ્યાણી માવાને. દોપહેરી રાત ઠીક 1:05 ઉપર હો ગયા હૈસા, ઘડી રી સુઈયા ઇશારો કર દિયો હૈ, આપણે ઘણે હી કોડીલે કાર્યક્રમ ઘર આંગણ સુ જુડન રી. મેં હું થારી આપરી સિલ્લુ જીજી ઓર હાજીર હું આકાશવાણી રે ઈ ઘર આંગણ કાર્યક્રમ માય થારો હાથ થામણ ઓર થારે સુ હિવડેરી બાત્યાકરણ ખાતર. મેનુ જેઠ રી દુપહેરી બાલુ રેત હિલોરા લેવે હૈ, સૂરજ ભગવાન પૂરે તાવ માય હૈ, તાતી તાતી લુ ઉફ સાથે અહીંયા ચાલે જ્યાં કે કહેણો, પણ મારી બહેણારી હિંમત તો દેખો, સગલે દિન બિના થકે કામ કરે, રસોઈ રે માયને ભાંત ભાંતરા કામ નિપટાર, ટાબર ટુંકરને સુવાર, ટાગરા ટા ડાંગરાને છાયા રે માયને બાંદર, અબ 2 ઘડી સુસ્તાવણ બેઠ ગઈ હોસી, કોઈ ખાટ માથે પોડી હોસી, કોઈ હાથ રો પંખો જલતી હોણી, કોઈ રસોઈ રો કામ સમેટન લાગ રહ્યા હૈ. થારી ઇણ થકાનને દૂર કરણ ખાતર, થારી ઈ દોપહેરીને મખમલી બનાવણ ખાતર, થારી આ જીજી આ ગઈ હૈ સા. સચ માનજો જીતે તઈ થારસુ બાત્યા નહીં કરા, મારો તો મન હી નહીં લાગે. બહેનો મોસમ રો મિજાજ તો દેખો, કદી કદી તો ધૂલ ભર્યોડી આંધી ઉઠ જાવે, તો કદી સૂરજ જી તપણ લાગ જાવે. મારે ગાંવ રી ઢાણી સુ કાકી હુકમી રો સંદેશો આવ્યો કે જીજી ઈ બાર તો આંધિયા ઇસી ચાલે કે કોઠાર ઘર રી ખિડક્યા રે માયને બી રેત ભરગી હૈ. અરે કાકી આ તો મારવાડ રી તાસીર હૈ સા, અઠેરી રેત તો મારે માથે રો ચંદન હૈ, પણ એ તાતી રૂત રે માય આપણે શરીર રો ધ્યાન રાખણો ઘણો જરૂરી હૈ. ઘડે રો ઠંડો પાણી પીવતા રહેજો ઓર માથે સૂતી ઓઢણો રાખજો. આજરો ઓ કાર્યક્રમ ઘણો હી ખાસ હૈ. આજ આપા બાત કરાલા ગુણારી ખાન નીમરી, પછે બાત્યા કરાલા નારી હી હૈ પરિવારી ધૂરી, ક્યોંકિ નારી રે બિના તો સુનો હૈ સંસાર. પછે વાત કરાલા અરંડી રો તેલ ઓર ઉણરા અચૂક ફાયદા રે બારે માયને. આપણી દાદી નાની આપણને બાલપણ માયને જીકી કામ રે બાત્યા શીખાઈ ની, જેકી આજકાલ રી નહીં બીંદડિયાને ટાબરાને શીખણી ઘણી જરૂરી હૈ. બિંગ બારે માયને બી ચર્ચા કરેલા ઓર દહેજ લેવણો ઓર દેવણો અપરાધ હૈ ઇંગ બારે માય. તો બણો ચૂલે ચોકેરી ચિંતાને ધર દો એક ખાની ઓર કાન લગાર બેઠ જાઓ રેડિયો રે નેડે. આજરો ઓ સફર ઘણો હી ચોખ્ખો હોવાળો હૈ. બાતારો સિલસિલો શરૂ કરા, પણ ઉણ સુ પહેલી દોપહેરી રે આળસને દૂર ભગાવણ ખાતર ઓર થારે હિવડે રે માય ઉમંગ જમા જગાવણ ખાતર, થાને સુણાવા ઓ ફૂટ રો સો હિવડેને છુમણ આળો ભજન. સુણો સા ઓ ભજન ઓર આળસને કહો બાય બાય.

લાગે સા. મારી કાકી ભાભીયા સુબે ઘડો ધોળ છાણર ભરા હે. ઘડે ને જઠે થોડી ઠંડી હવા લાગે ને બઠી રાખે ઓર કદી કદી સૂતી કપડો ભી લપેટે હે. કિત્તી શાણા ફેસા મારી મારવાડરી બાઈયા રે માયને. વાતાવરણ કિત્તો ભી તપો પણ વા આપણે ઘર રે આંગણને ઠંડો રાખણ રો કોઈ ના કોઈ જુગાડ કર હી લેવે હે. ઈ ગરમી રે માય સગલા જીવ જંતુ પશુ પક્ષીને ઠંડી છાયા ચાઈ જાય. છાયા રી વાત આવે તો મારો ધ્યાન સીધો હી જાવે મારે આંગણે રે માયને લાગ્યડે ઉણ હરે ભરે ઉણ રૂખ માથે. જી હા બહેનો, આપણે સગલા રો લાડલો નીમ. નીમ રો પેડ કોઈ વરદાન સુકમ કોની. ઇન કડકતી ધૂપ રે માયને જઠે ઊંઠ બી છાયા ઢૂંઢે બઠે ઓ નીમ સીનો તાનર ખડ્યો રહેવે ઓર આપણે ઘર માયને છાયા બરસાવે. કદી દોપહેરી રે માયને નીમ રી ડાળી રે નીચે ખાટ ઢાલર સોર દેખજો. ઈસી નીંદ આસી કે જિસોરો હો જાસી. નીમ રી પત્યા સુ છણર જીકી હવા આવે ની બહેનો, વા ખાલી ઠંડી હવા કોની હોવે, વા તો દવાઈ જીવ પવિત્ર હોવે હે. પૂરે વાતાવરણને શુદ્ધ કર દેવે. જદી તો શાણા મિનક કેર ગયા હે, નીમ તો ગુણારી ખાન હે. આ ખાલી છાયા હી કોની દેવે, ઓ આપણો પહેરેદાર બી હે. બીમારીયાને ઘર માયને આવણ સુધી રોકે હે બહેનો. કઈ બાર ટાબરા રે પેટ માયને કીડા હો જાવે યા ચમડી માથે ખાજ ખુજલી હો જાવે ની તો નીમરી પત્યાને પાણી રે માયને ઉબાળર પછે બી પાણીને ઠંડો કરર આપણને બી પાણી સુ નાવનું ચઈ જાય. ઓર ઇંગ સુ કે ચમડી રી બીમારી આપણી દૂર હો જાશે ઓર આપણને કઠી લ્યાવણો કોની. આપણે તો આંગણ રે માયને નીમરો પેડ લાગેલો હોવે હે. ઓર સુબહ સુબહ જેગર નીમ રી દાંતન કરલો ની તો દાંત કદી કોની દુખે ઓર કીડા કૂડા તો સબ છુમંતર હો જાવે. ઓર તો ઓર બહેનો, જદ આપા ગેહું યા બાજરી રા કોઠાર માયને ભરા આની તો ઉણ મેં નીમ રી સૂખી પત્યા ઘાલ દો. કીડા લાગણ રી કતઈ ચિંતા કોની રહેવે. ઓર સુબહ સુબહ જેકર આપણ નીમ રી એક દો પત્તિયાં ખા બી લેવાની કચ્ચી કચ્ચી જીકી હોવે તો બિંગ સુ આપણો ખૂન બી સાફ હોવે હે. સોચો બહેનો, ઓ નીમ કિતો સીધો સાધો ઓર પરોપકારી હે. ખુદ તાવડે રે માયને તપે કડવી પત્તિયા રાખે પણ આપણે જીવન રે માયને મીઠાસ ઓર આરોગ્યો રસ ઘોળ દેવે હે. આપણું જીવન બી ઈ નીમ જીવી હે. સુખ દુઃખ રી કડવાહટને ખુદ પી જાવા પણ પૂરે પરિવારને નિરોગો સુખ છાયા દેવાનાળો બનાવા હા. તો બહેનો, ઈ ગરમી રે માય આપણે આંગણ રે નીમ રી સંભાળ જરૂર કરજો ઓર ટાબરાને બી ઈંગો ગુણ બતાવીજો ઓર સાગે સાગે રોજ પાણી જરૂર દેવતા રહેજો.

ગીતને સુનર તો જી રાજી હો ગયો સા. મારું તો મન અહીંયા કરે કે ખાટ માથે અડાવણો પડે પડે એ ગીતને સુનતા હી રહું. બણો અભી અપન નીમ રે ગુણા રે બારે માં વાત કરી તો મને મારી એક સહેલીરી વાત યાદ આ ગઈ. થને ઠા હે બકે કરતી થોડી સી ચમડી સૂખી હો જાવંતી યા હાથ રૂખા હો જાવંતા ની તો બજાર શું મહેંગી મહેંગી ક્રીમમાં ઓર બિન કે બોલ્યા કરે કે બો લોશન વગેરે લ્યાર હતા પગા મુંડે માથે લગા લેવતી. મેં ઉણને કહ્યું અરે બાવળી એ કેમિકલ રી સીસ યારે બજાય જે થાને રૂપ નિખારણો હૈ ઓર શરીરને કાંચ રી તરે ચમકાવણો હૈ તો મારી દાદીસા વાળે ઉણ અચૂક ઓર ચોખે નુસ્કે ખાની આવો જીકો સદિયા સુ આપણી મારવાડ રી રસોઈ રી સાખ બન્યોડા હૈ. અબથી સગલી સોચ રહી હોલા કે જીજીયા કુણ સી ચીજ હૈ. અરે બહેનો મારો ઇશારો હૈ આપા સગલા રે ઘરા માય મિલણવાળો અરંડીરો તેલ. જી હા અરંડીરો તેલ નામ સુનતા હી કઈ બહેના તો સોચતી હોસી ઉફ જીજી કિતો ગાડો ઓર ચિકટસો હોવે હૈ પણ થે ઉનરા ગુણ દેખસોની તો બજારી સગલી ક્રીમાને ભૂલ જાઓલા. આપણે સગલી બહેના દિન રાત પાણી રે માયને હાથ રાખા કદી કદી ડાંગરારો કામ કદી ભાત ભાતરા ચૂલા ચોકર કામ એને તાતી ધૂપ લૂ રે માયને હાથ પગ કદી કદી ઈસા ફટ જાવે કે કે કરા. ઉણ વખત રાતને જેગર સોંતી ટા સમય થોડો સો અરંડી રો તેલ રે માયને દો બૂંદ ગુલાબ જલરી મિલાર હાથ પગા માથે માલિશ કરલો સા સુબહ ઉઠર દેખજો હાથ એકદમ મખમલી લાદસી. થારી જીજી રો ઓ આજમાયડો નુસ્ખો હૈ સા. ઓર તો ઓર બહેનો આજકાલ ટાબરારા ઓર આપા સગલારા બાળ કિતા ઝડા હૈ ઓર એ આંધિયા માયને રેત ઓર પાણી રો ખારેપણ રે કારણ બાળ એકદમ રૂખા જૂ હો જવે હૈ. ઉણ વાસ્તે થોડો સો નારિયલ રો તેલ ઓર ઉણ મેં બરાબર અરંડી રો તેલ મિલાર લો પછે ઇંગી આપણે બાલાળે માયને માલિશ કરો. અરંડી રો તેલ બાલારી જડને મજબૂતી દેવે સા. બાળાળો ઝડનો તો દૂર હો જાશે ઓર સાગર છે કે બાળ આપના એકદમ કાળા શ્યા હો જાશે ઓર લંબી ચોટી ઓર લંબા બાળ તો કિને કોણ ચોખો લાગે. પણ બહેનો અરંડીરો તેલ ખાલી લગાવણ સારો હી કોને ઓ તો પેટરી સફાઈ બી કરે હૈ. કદી કદી એણ તાતી રૂત રે માયને ખાણ પાણ ઉપર નીચો હો જાવે પેટ માયને ગેસ બન જાવે કબજ હો જાવે. ઉણ ભગત રાતને એક ગ્લાસ ગુનગુને દૂધ રે માયને આદો ચમચ અરંડી રો તેલ ઘાલર પી લો. સુબહ પેટ ઈસો સાફ હોશી કે પૂરો દિન શરીર ફૂલ જ્યો હળકો રહેશે ઓર મુંડે માતે મુસ્કાન. પણ ભગવાન આપણે આસેપાસે કેટલી ચોખી ચોખી ચીજા દી હૈ આપણને બસ ઉણ જ્ઞાનને પહેચાનણ રી જરૂરત હૈ. બાત્યા તો ઘણી કરલી પણ અબ એક ફૂટરો સો લોકગીત બી સુણાવા તો થે સુણો ઓ પ્યારો મીઠો સો ગીત.

એ ગીત રે સગે સગે હી હું ચાલું લા મીઠી મીઠી પ્યારી પ્યારી બાત્યા અચ્છા અચ્છા ગીત ઓર ચોખી ચોખી જાણકારી રે સગે થાર સામને ઓ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો થારી આપરી બહેન સિલ્લુબાઈ અબ હું ચાલું રામ રામ